0: દરવાજા ખોલો, કઈ કઈ આપણે.
1: અરે પેલો ઓડાળી મેં આવર ભાઈ કમરી મેં આવર અહીં દાટી.
0: હા ઓહો,
1: આવર આવર કહું હે કે કાય કે ડાગી ડાગ લાય ડાગી ડાગ કહું ડાગ લાયો એને કોણ હેઠી આવતો
0: ઓળખે સા
1: માર સાહેબ આવે
0: પોસ્ટમેન કોની ઓસા
1: ઓ તો
0: ઓળખો કોની પછી દેખો
1: નેડો આવે ને ભાઈ નેડો આવે બિનકી ઠાની
0: પડે છે ઓછે ડાકે હે દીકે.
1: હા મેં દેખ્યું કોઈ ડાકી આયા કી કોની ઓ કમલ ગેલ દો આયા. હા અરે કમ ગેલે કરે હે પાણી હેજો ખેડિયા ભરત બોઈ હેજો કહો કે ઉનો હોન ભાપ બન
0: જાળો
1: હો તો હેજો કો કે નહી કે ભાઈ હોરા કોહાની.
0: હા
1: અને ઉનાળો આવ્યો તોય હોરા કોની ચોમાસો આવી તો હોરા કોની એવું કરતા કરતા દેખો હું તો ત્રીજે પૌડી સડકો.
0: હા
1: ખેર કી કોઈ ભાઈ થોડકણો દેખે કે કોઈ પંખ પંખે એવું હે જીવ જીનાવર હે બા બાબત તો કઈ કરે હે કો કરે.
0: હા નવરા ખેડે એટલે ભરા પાણી રી ચારો બીજું દેવા દાણા દેવા ચીડિયા ને
1: હેર મેની.
0: હા નવલા
1: ઓ ઠીક હે થાર દૂટ કે લીલો ચારો ઘણો હે રીચકા દુજા.
0: હા રીચકા ઘણી હે નવલા.
1: હા કી કોઈ ભાઈ મારે પદ કહું હે કોઈ ઠાડ બાપર નાળી કી સીધ બુસુત લાયો કો લાયો ની કે
0: મતિદાન ખરબુજાન.
1: હા
0: લાયન સા.
1: હા તો હું દે કે ભાઈ કે થારા હે જ કો રોકડા દે દેઉં.
0: હા
1: પણ આ તો થોડા બળગત ભાડે થે આવો મિલને તો કમ કમ કઈ હે કે મારી આ સીધ બુસ તો જા તો હમ પડી વે ની.
0: હા નવલા
1: તો કોઈ ભાઈ શેડ આ જા તો માન મનવાર કર દઉં હું થોડું ઘણું જીમ નું તો મારે જી હો. હા હે કોઈ
0: સહી બાત હે
1: બાત બાજીત ભાઈ દે કે આજકાલ હેર મે કે ફટકારે હે જ કો કે ગોબઈલ માં તો કઈ લીકે ખાઉન પીઉન ની ચીજે આજાન પયા પિંજરી હેટી જાતી હે જ કો કે રોકડા દેવ નો કામ કોની ઓ કી કરો યો.
0: હા નવલા બા એસા હોય એસા આપણે દૂર સંચાર કારણ
1: ઓર
0: આજે વિશ્વ દૂર સંચાર દિવસ આને કારણે આ ચીજ સંભવ હો પાઈ. નવલા બા કે આજ ફોન માં તો આવા બેઠા બેઠા હર ચીજ ભેજ સકા કી ચીજ મંગા સકા પૈયા દે સકા હર કામ હે જો બેઠા બેઠા ઘરે કર સકા.
1: અરે પણ કઈ કઈ ખાઉન પીઉન ની ચીજ હે જો ફટકાર કે હોતી કે હે જો આવે કે.
0: હા જે તે રેસ્ટોરન્ટ હોટલ વાળા ની સા એસા બીનું જુડ ગયા હે અને આપણે એક દેખ પ્રિન્ટ ચીજ કઈ મંગાણી હે ફટ ક્લિક કર્યો અને ઓ આઈ આપણે ઘરે.
1: હા ફટોફટ આવે.
0: હા નવલા
1: કે ની હેર મે તો કઈ ભળકી ચીજ હે જો કહે કે હું કે ની ખટકો દાબ તો મળે હે.
0: હા નવલા અમે તો આપણે ગામ મે આવું લાગે નવલા.
1: પણ એક વાત હે હું વિચાર કર્યો.
0: હા સા
1: કે ઓ ગોબઈ લાયા પછે થારે કઈ દે કે હેંગ ચીજર સુભી તો ઉગો કે એક તો ઘડી બાંધતા લોગ હે બા ઠાણે લાગી.
0: હા બંધ કરી દે.
1: કોઈ ફોટો વોટો ખેંચા આવતા કટી બે હે જો કહે ની હે કેમેરા વાળા હેઠા બેઠા ઘરે અટી ઉટી જાન બેંક માં પૈસા જમા કરાવતા પોસ્ટ ઓફિસ માં કરાવતા કાઢતા બે હે જો કહે આ તો આ દિન મે ઊંડું ગેલ મેલ ઊંડું ગા પણ એમ ગેલ મેલ આવે
0: આવે
1: સા. હે ભલે દેખો કે કઈ રા કઈ થોક હોગા ભાઈ અમે બાકી ખાતા સાફ હો જા. હેંગ બાત ભલી બઢી હૈ
0: સબ બઢિયા નુકસાન
1: કુફાઈ ગઈ હૈ
0: નવલા.
1: પણ તો દેખો ખેર કોઈ બાત નહીં મેં આજ નો ટાઈમ ને નમસ્કાર હૈ ઓર કે નહીં પુરાણી ટાઈમ મેં ભાઈ કોઈ દેખો તાર આવતો કે કોઈ હજ કો કાગજ પત્રી આવતી જદ હમઝાર લાગતા કોઈ ફલાણે બ્યાહ બદાણો હૈ કોઈ કે નહીં મોત ઘટાણો હૈ કે કરી યો કર્યું. પણ આજકાલ ભાઈ દેખે કે નહીં ટાઈમ બડા તેજ હોગા
0: હોય ગયો નવલા.
1: મિનક હૈ જો કે નહીં ટાઈમ રે જીતો જીતો ગયે ઇલાજ બુડિયા હોતી દોરી હેંગ બાત કહે નહી કે ભાઈ દેખો દુઃખ રો કે સાગર મેં પાર કર્યો કો
0: મુશ્કેલ
1: પહેલા કોઈ ડાક દૂજી આવતી કે નહી બે ડાકિયા સાહેબ આ ઘરે દેતા નહી એક બહુ ગની અડર
0: આવતો
1: મની ઓર્ડર હે પૈસા દેતા કરાવતા હમે તો ભાઈ દે કે ભાઈ ટાઈમ ખાસ.

0: જવાબ તો મોટો રાખણો પડી. અરે હજુ રાજીખુશી હું કાગજ લીખી આ તો આની ધીની બાદ હે. અરે
1: આગે ચાડી ચોથી ના છે ઉત્તમચંદ છાજેડ, રણુલાલ શાંતિલાલ છાજેડ, કમલા દેવી. આપને રામ રામ કયો હે ને, આપણી અવાજ મોકલી લાગે,
0: મોકલી લાગે, ઢોકલી લાગે.
1: હા
0: બા તો મેં એ જાણે હે, પણ જરૂર હજુ ત્યાંની એરો એ તે તો ધીની બાદ હે. અને ભલે
1: આગે ખલીફેરી બાવડીઓ બાડમેર ખુદાર.